0: આ બાતાને ખાલી મોટા મોટા નારામાં ભીંત માંથી લીખ દા, સ્વચ્છતારી બાત લીખ દો, સ્લોગન લીખ દો, કઈ લીખ દો,
1: ભાગીદારી જરૂરી.
0: હું કોની કે ઘર રો કચરો કાઢ્યો ઓર પડો સાળા ઘરે આગુ લે જા નાખજો, ગામ રો કોઈ ગોર હું બટ ડિગલી કર દી, ગામ ને જે વ્યવસ્થા કરુડી હૈ બિન અનુસાર ઈ આપ કામ કરો, જદી તો આપનો ગામ રો વિકાસ વેલા ઓર ગોઆડ ચોખી લાગેલા.
1: અબ ગોઆડ ચોખી એક કારણ
0: ઓર મંઠાય થે કે કહેણ છો થે, દેખો ભઈ બિરખા ઉડી હૈ રબ પેડ લગાઓ
1: ચોખા. કઈ ક્યાં કરે હર્યા ભર્યા પેડ લાગે નઈ
0: ગાંવરી ઓળખાણી પેડ પોતા
1: ઓર થે તો એ વિશેરા કઈ ક્યાં કરે ગામ મે પેડ લગાયા
0: લગાયા. ઓર દેખો એક લાંઠો કાર્યક્રમ હૈ એક પેડ માં કે નામ. દેખો આદમી હગળાઉ બત્તો ઓર મજબૂત ઓર મમતા ઓર લાંઠો કોઈ રિશ્તો રાખે નહીં, આદમી રે દુઃખ પડે ને ચાહે સુખ હોય તો માં ને યાદ કરે. અબ થી પેડ માં રે નામ લગાવો જણ બીર લાગે રે મમતા રી લાંઠી ઓળખાણ હોય ઓર થે બથો બથો માન સન્માન દેવો બિન મોટો કરો.
1: સહી બાત કરી રામસુરભાઈ, જ્યાં માં આપણે ટાબરને પાળ પોસર બડો કરે બે આપણા જે પેડ લગાવવા
0: બિન
1: પૂરો મોટો કરનો હે, બિન સુરક્ષિત રાખણો હે ઓર બિને કઈ ક્યાં કરે બિર બડોતરી સારું જતન જી કા ભી વે
0: કરને
1: આપણે કરના ચાહીએ.
0: ઈયા નહીં કે ખાલી લગાયો ઓર ફોટો ખીંચાઈ લી
1: બેં
0: કામ ચાલે કો નહીં, બિને પાળ પોસર મોટો કરનો ઓર એક પેડ ને બડો કરનો
1: પેડ લગાવણો જે કો એની વો પહેલો કદમ હે, પણ બિરી નિયમિત દેખભાલ બા જી કી બાબત જરૂરી હે, ભગત સારું પાણી દેણો પશુઆસુ બચાવણો
0: બાળ કરમી કાંઠા
1: લગાવણો હા જી કો જરૂરી.
0: ઓર દેખો અભી બિરખા ઉડી હે અબ કઠી નહીં હુઈ હે તો થે કોઈ હુડ દુડ કરન આપ કોઈ કિં ક્રિયા દૂજા પેડ જકા કામ ર નહીં બન કાટ સહી કર લો ઓર પેડ લગાયા ર પનપયા. અબ તો કાર્યક્રમ મે ચાલતા ચાલતા એક કોઈ ભજન અરજસ લાયો
1: બિલકુલ લાયા તો શાંતિ આચાર્ય ગાયડો હે ઓ મીઠો સક ભજન જી કો સુણા સા.

0: શાંતિ આચાર્યર ગાઉડ એમ ભજન હાગે કાર્યક્રમ ગ્રામીણ જગત રો અંક પૂરો હોયસા આજ્ઞા દેરાઓ આપણે તળુ હાથી રામ સ્વરૂપ વિસ્મય
1: ઓર સત્યનારાયણ શરમન
0: મોકલા મોકલા રામ રામ.